0: ચોક ને બેચો,
1: દૂધ વેચા બી છે ચીલો માં.
0: તો તાકા વાર કતની વેચ્યા છે?
1: મારે વેચ્યા તીન.
0: તીન વેચ્યા? તો તું તીન દૂધ દેવ છે યા ફેર
1: દૂધ દે દૂધ દે આવી?
0: અચ્છા, કતનું દૂધ દે દે છે?
1: મારે ભેંસ દે દે છે 5-6-7 કિલો દૂધ દે દે.
0: તો 5-6 કિલો દૂધ ઘર પે રખો યા ફેર ડેરી એરી માં યા ફેર કોઈ ઘર પે લેવા જાવ?
1: નહીં, કોઈ આધો પડતો ઘર પે લેવા જાવે, આધો પડતા 6 કિલો લે.
0: તોર બર્ફા દેવી જે છે કે આપણા પશુ કો થે કઈ કઈ ધ્યાન રાખો છો, કઈ ખિલાવ છો, કઈ પિલાવ છો, તો એ કી ભી જાણકારી થે કિસાન ભાઈ દે સકો?
1: ખડકવા માં ગુટ્ટી કો વાટ કવા માં ઓર એ કોઈ તેલ દે માં?
0: આવાર આપણે એક ભેંસ કો કતરો ખડ બાટ ખિલાવ થે?
1: એક ભેંસ કો કોઈ ને 3-4-5 કિલો વાટ કવા માં ઇસે જાતા ને
0: જી સુ બઢિયા દૂધ દે દે. ઓર બર્ફા દેવી જી યા બતાવ તે આવાર ઈ ટાઈમ પે ગરમી કા મોસમ મે આપણે જે પશુ રહ્યો છે તે પશુ કો આપ કિતની વાર નેલાવ છો? દિન મે કિતની વાર પાણી પિલાવ છો?
1: 3 વાર તો પાણી પિલા માં, 3 વાર નુઆ માં, બઢિયા ટપર માં બાંધના, બઢિયા પંખા લગા માં.
0: પંખા લગા રખ્યા છે તાના? જી સુ બઢિયા રહ્યો આપણા જાનવર. ઓર ભી આપ
1: પંખા ને લગા માં ગરમી માં બાંધ દે તો બીમાર હો જા ભેંસ?
0: બીમાર હો જાવ? અગર ભેંસ બીમાર હો જાવ તો તે કઈ ઘરેલુ ઉપચાર કરે છે યા ફેર ડોક્ટર કો દેખાવ છે?
1: તેમ તો ઘર કો કરા, ફર ડોક્ટર કો દેખાવા?
0: ઘર કા સુન ના પાર પડે જબ ડોક્ટર કો દેખાવ. ઓર આપ જાતા જાતા કિસાન ભાઈ સુ કઈ કેવું ચાહો પશુપાલન કે બારા માં? જેસે આપ કત આપ પશુપાલન જ્યાદા કરનો ચાહે જે યા કમ કરનો ચાહે જે કઈ કેવું ચાહો છે? કતરો કઈ મુનાફો હો છે આપ?
1: નહીં, બઢિયા નફા બહુ હોય. જાનવર તો રાખણા ચાહે છે, 1-2 ભેંસ તો જરૂર રાખણી ચાહે છે.
0: જી સુ આપણા ઘર કો ગુજારો,
1: બઢિયા ઘર કો ગુજારો ચલ જાય, બઢિયા ઘર કો કામ ચલ જાય, બઢિયા ચાય પાણી બન જાવે, દહી દૂધ હો જાવે, છાચ બોલો લ્યા, બેચ ભી લ્યા, સબ ખર્ચો ચલ જાય ઉસે.
0: ઓર ફિર આપ કઈ ઘર માં ભી કછુ કામ કરો છો યા ફિર કઈ અશાઈ ખેતીવાડી કઈ કામ કરો છો?
1: નહીં, કઈ કે ખેતીવાડી કઈ કામ? આપણે તો કઈ કામ કિસાન ભાઈ કે ખેતીવાડી કઈ રહેગો? ખેતીવાડી કરા, ઘર કો કામ કરા.
0: બર્ફા દેવીજી આપને બહુત બહુત બઢિયા વાત બતાઈ. કિસાન ભાઈ કો રામ રામ.
1: રામ રામ.
2: આપણને લોકગીત જે કે ગાવલી કિશનભાઈ શુણ્યું આપણને ભેટ વાર્તા જીમેં થી જાણકારી કે ગરમીઓ મેં પશુઓ કી નવજાત બચ્ચા કી ઉચિત દેખભાલ આપા કશા કરા જેમ જાણકારી દે વાળી છી બર્ફી દેવી. હવે કિશનભાઈ આપા વાત કરા પ્રમાણિત એમ ઉન્નત બીજો કો મહત્વ હૈ. કિસાન ભાઈઓ આપા ખેતીબાડી કરા જા ઓર ખેતીબાડી મે પ્રમાણિત એવમ ઉન્નત બીજો કો બડો મહત્વ છે. કિસાન ભાઈઓ પ્રમાણિત બીજ કો આપા જબ કામ મે લેવા જા ને તો સબસુ ખાસ બાત તો યા છે કે જબ અચ્છી ક્વાલિટી કો બીજ પ્રમાણિત બીજ આપા કામ મે લેવા જા તો અપની આપ હી ફસલ કી પેદાવાર માં બઢોતરી દિખાઈ દેવ છે. પ્રમાણિત બીજ કો કામ લેવા શું આપણે ખેત માં રોગ ઓર કીટ પ્રતિરોધક ક્ષમતા ભી બઢે છે કે જો પોદો રહેવ છે ઉમાં રોગ સહન કરવા કી કીટ પ્રતિરોધક ક્ષમતા ને સહન કરવા કી પૂર્ણ તાકાત પાઈ જાવ છે. પ્રમાણિત બીજ કો કામ લેવા શું આપણા આનુવંશિક ઓર ભૌતિક જો શુદ્ધતા કી બાત આવશે ક્યુંકી કઈ બાર આપણા ઘર કા બીજ કામ લેવ છે તો ખરપતવાર ભી ઉગતા દિખાઈ દેવ છે. લેકિન પ્રમાણિત બીજ કો કામ લેવા શું એ જો ખરપતવાર હૈ ઉનમાં ભી કઈ પ્રકાર કી મતલબ યા છે કે ખરપતવાર દિખાઈ ન દેવ. જલવાયુ ઓર મોસમ કે લીએ ભી સહનશીલતા રખાણા છે. કિસાન ભાઈઓ પ્રમાણિત બીજ જલવાયુ ઓર મોસમ કે પ્રતિ ભી એક તરહ સુ અનુકૂળ રહ્યો છે, હર તરીકા સુ લાભ કો શોધો છે. તો આપણ કો ચાહીએ છીએ કે પ્રમાણિત બીજ આપણ કો કામ લેવાની ચાહીએ છીએ. સરકારી અનુદાન ઓર લાભ પ્રમાણિત બીજ કામ લેવા શું આપણ કો સરકારી અનુદાન ભી મિલે છે ઓર પૂરો કો પૂરો લાભ ભી મિલે છે. કિસાન ભાઈઓ આજ આપણી સરકાર દ્વારા કિસાન ભાઈઓ કો પ્રમાણિત બીજ ઉપલબ્ધ કરાવવા કે લીએ બીજ ગ્રામ યોજના